0: શું મજા આવે છે? એઝ હર નવરાત્રી પ્રિટેન્ડ કરના કે પહેલી વાર મિલ રહે હૈ કેમ
1: કેમ કે મને ફીલિંગ બહુ ગમે છે. ટોબા
0: ચલ